0: ભાઈન બુનું ગીત તો એશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈન બુનું ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે બારિશ મેં આપણે કઈ કઈ એવી સબ્જીઓ કર જેનતે કી આપણે વધારે આય પ્રાપ્ત થા ને આ આપણને હરતે કરવી હે. તો અણ વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ તકી જોડી રહી સોહનજી, તો સૌથી પહેલા આપણે હામરી લેણાની વાત ને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર
0: સર, આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગ રેડિયો પરિવાર મેં.
1: ધન્યવાદ
0: સર. જૈસા કી આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આપ જબ ભી હમારે કાર્યક્રમ સે જુડતે હૈ તો ખેતી સે જુડી વિશેષ જાણકારી આપ હમારે કિસાન ભાઈ બહેનો કો દેતે હૈ. તો આજ કાર્યક્રમ મેં હમારી આપસે બાતચીત કા વિષય હૈ કે બારિશ કે મોસમ મેં સબ્જી ઉત્પાદન સે અતિરિક્ત આય હમારે કિસાન ભાઈ બહેન કેસે પ્રાપ્ત કરે, ક્યોંકિ હમ દેખતે હૈ કે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ ઉનકી જો ખેતી હોતી હૈ વો વર્ષા આધારિત હોતી હૈ. એસે મેં થોડી સી સાવધાની રખ કર વો અગર કાર્ય યોજના બનાયેંગે ઓર અતિરિક્ત આય કી કોશિશ કરેંગે તો કઈ એસે અવસર હૈ જો ઉને લાભ પહોંચા સકતે હૈ ઓર એસે મેં સબ્જી કા ઉત્પાદન કરના ઉનકે લિયે એક બહેતર આમદની કા સ્ત્રોત સાબિત હો સકતા હૈ. તો સર આપ હમે સબસે પહેલે યહી બતાઈએ કે બારિશ કે મોસમ મેં હમારે કિસાન ભાઈ બહેન કોન કોન સી સબ્જિયાં કર સકતે હૈ.
1: નમસ્કાર શ્રોતા સાથીઓ, સબસે પહેલે હમે જો સબ્જી કી ખેતી કરની હૈ તો સબ્જી ખેતી મેં નિરંતર કુછ ન કુછ હમકો કરના પડતા હૈ. હર દિન કુછ ન કુછ ખેત મેં જાકે ઓર વહાં ફસલો મેં શસ્ય ક્રિયાએ હૈ હમારી વો નિરંતર હમકો કરની પડતી હૈ.
0: બિલકુલ.
1: સબસે પહેલે જો ધ્યાન રખને યોગ્ય બાત યે હૈ કે હમ એસી ફસલો કા ચુનાવ કરે સબ્જી કે લિયે જો થોડા પાણી સહન કર સકતી હૈ, ક્યોંકિ બારિશ કે મોસમ મેં અધિકતર હમ દેખતે હૈ કે હમ સબ્જી કી ફસલે તો કર દેતે હૈ લેકિન ફિર વો થોડી સી વર્ષા કે કારણ વો ફસલ જો હૈ થોડે દિનો મેં સડને લગતી હૈ યા ઉનકે ઉપર જૈસે ફફૂંદ વાલા પ્રકોપ આને લગતા હૈ, કાલી પડને લગતી હૈ
0: જી જી,
1: તો ઇસ તરહ કી પરેશાનિયાં આતી રહેતી હૈ. તો ઇનકે લિયે હમ હમારા જો સબ્જીઓ કા ચુનાવ કરે તો એક તો સબસે પહેલે જીતની ભી બેલ વાલી સબ્જીયાં હૈ ઉનકા હમ ચુનાવ કરે વો કાફી અચ્છા ઉત્પાદન વર્ષા કે મોસમ મેં દેતી હૈ. જૈસે ઇસમેં હમ ગિલ કી, તુરઈ, લોકી, કરેલા ઓર ઇસકે અલાવા જો હમારે કંદ વાલે જો સબ્જીયાં હૈ જૈસે રતાલુ હૈ, ગરાડુ હૈ, ઇનકો હમ કર સકતે હૈ. ઇસકે સાથ હી જો હમારા કદ્દુ હૈ ઉસકો હમ લગા સકતે હૈ, ઠીક હૈ. ઓર બહોત સારી જો સબ્જીયાં હૈ જૈસે કી કીકોડા હૈ, ટિંડુરી હૈ, વૈસે તો યે જંગલ મેં અપને આપ ઉગને વાલી સબ્જીયાં હૈ લેકિન આજકલ લોગ ઇનકો ભી જો હૈ લગાને લગે હૈ. ઓર જો યે જો ફેલને વાલી સબ્જીયાં હૈ યા બેલ વાલી જો સબ્જીયાં હૈ ઇનકો હમ ચડાને કે લિયે ઉચિત વ્યવસ્થા કરે ઓર સાથ હી હમ હમારે યહાં પર ડાકડી બોલતે હૈ યા કાંટે કી જો કાંટા પાસ મેં રખતે હૈ તાકિ યે ઉપર ચઢ સકે ઉસકે ઉપર સારા ઇનકો મિલે, જીતના ઇનકો સારા મિલેગા ઉતના યે ફલ જ્યાદા દેગી ઉતના જ્યાદા ફેલેગી, ક્યોંકિ એક હવા કા બહોત મહત્વપૂર્ણ ઇસમેં ભાગ હૈ. બહોત સી બાર ક્યા હમારી જો ઇતની ફસલ લગી હુઈ રહેતી હૈ, ચારા રહેતા હૈ વર્ષા ઋતુ મેં તો પર્યાપ્ત જો હૈ હવા નહીં મિલ પાતી ઓર જો નમી બની રહેતી હૈ તો બહોત સી બાર ક્યા ફૂલ હૈ વો નમી કે કારણ જો હૈ સડ કે નીચે ગિર જાતે હૈ યા ઉનકે ઉપર જબ બીમારી કા પ્રકોપ આ જાતા નમી કી વજહ સે તો ઉસકો ઉપર ચડા કે રખેંગે ઓર હવા જબ લગેગી તબ ઇનકે ઉપર અતિરિક્ત જો નમી હોગી વો ચલી જાયેગી ઓર વો ફૂલ સે ફલ આસાની સે બન જાયેંગે.
0: બિલકુલ.
1: તો યે એસી ફસલો કી હમકો જો હૈ ચયન કરકે લગાએ. દૂસરા ફસલ લગાતે સમય હમકો બેડ બેડ બનાની ચાહીએ, બેડ મતલબ પાલા બનાના ચાહીએ હે ના, તાકી જલ નિકાસી કી વ્યવસ્થા જો હૈ નીચે વો જો ભી આપને જ્યાં સે મિટ્ટી લગા કે બેડ બનાઈ હૈ વહાં સે વો નાલી સે અતિરિક્ત જલ હૈ વો નિકલ જાય તાકી ઉસકી જડે હૈ વો સડે ની ઓર જો આપકી ફસલ હૈ વો લંબે સમય તક આપકો જો હૈ લાભ પહોંચાતી રહે યા ઉત્પાદન દેતી રહે.
0: બિલકુલ સર, આપને સહી કહા.
1: તો ઇસકે લિયે હમકો તરહ જો હૈ હમકો ધ્યાન રખના હો ચાહીએ. ઇસકે સાથ હી હમકો યે ભી દેખના ચાહીએ કે હમ ઉસકે સાથ મેં ઓર કોન સી ફસલે લગા સકતે હૈ.
0: બિલકુલ
1: હૈ ના, તો ઉસકે સાથ મેં જૈસે કે હમને બેલ વાલી સબ્જીયાં લગા લી ફિર ઉસકે પાસ મેં હમને મિર્ચી, બેંગન, ठीक है, इस तरह की जो हमारे यहाँ की परंपरागत सब्जियां हैं और जो पानी को सहन कर सकती है, जो वर्षा ऋतु में हो सकती है, जैसे भिंडी है, तो इस तरह की सब्जियां हमको उसके साथ में लगानी चाहिए।
0: बिल्कुल।
1: इसके अलावा जो है हम बेड बना रहे हैं तो अंदर जैसे कि हम बेड के पास पास में कई कई बीच बीच में हमको हल्दी अदरक इस तरह की फसलें हैं वो कर देना चाहिए ताकि वो छाया में अच्छी तरह से हुए और उनको नमी की जरूरत भी होती है तो उस तरह से वो जमीन के अंदर भी आपको फसल मिलेगी और जमीन के बाहर जो आपका बेल वाली सब्जियां है या दूसरी सब्जियां है वो भी आपको फसल देगी। तो इस तरह का हमको जो है प्लान करना चाहिए और अधिकतर हमको जैसे वर्षा ऋतु में जो पत्तेदार सब्जियां हैं वो उनको थोड़ा नुकसान होता है।
0: बिल्कुल।
1: तो उनको नुकसान से बचने के लिए हमको जल निकासी की जो व्यवस्था है हम एक क्यारी बनाएंगे जहाँ पे हम पत्तेदार सब्जियां करेंगे तो हमको वहां से ढलान इस तरह से देना है उसको बेड बना के ताकि अतिरिक्त पानी वो नीचे चला जाए और वो जल निकासी मार्ग से वो पानी बाहर चला जाए ताकि वो फसल आपकी सड़े नहीं और जो आपने सोचा है कि मुझे इतना लाभ होना चाहिए उतना लाभ उससे होगा।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आप कार्यक्रम में बहुत अच्छी तरीके से हमारे किसान भाई बहनों को ये बता रहे हैं कि वर्षा आधारित कौन कौन सी सब्जियां हैं जो वे कर सकते हैं और अतिरिक्त लाभ प्राप्त कर सकते हैं, यही सर अब मैं जानना चाहूंगी कि सब्जियों में किस तरीके से उन्हें खाद की व्यवस्था करनी है, साथ ही इस मौसम में खरपतवार बहुत ज्यादा होता है तो उसका प्रबंधन उन्हें कैसे करने की जरूरत है।
1: हम पहले खरपतवार से चालू करते हैं तो हम देखेंगे कि अतिरिक्त घास है वो निकल आती है या आपके खाद देने से उसके साथ में बीज चले जाते हैं या हवा से दूसरी जगह से उड़ के घास के बीज आ जाते हैं और वहां उगते हैं जो कि आपका फसल का पोषण है वो खाते हैं। तो उनको हमको बीज आने से पूर्व उनको उखाड़ लेवे, उखाड़ने के बाद में हम उनको फेंके नहीं, हम उसको जो है वही जहाँ आपका फसल है उसी के वही डाले और एक ध्यान रखना है कि हमको जड़ ऊपर रखनी है और पत्ते नीचे रखने हैं जब हमको उनको रखेंगे ताकि वो धीरे धीरे धीरे एक तो वो जो हमने रखा है वो खरपतवार को उखाड़ के एक तो वो मल्चिंग का काम करेगा, दूसरा वो सड़के और खाद बना देगा, तीसरा हमने जड़े ऊपर रखी है। बहुत सी बार क्या किसान क्या करता है कि बताते हैं कि ठीक है इसको फेंकना नहीं है वही मल्च कर देना तो जड़े नीचे रह जाती तो वो पुनः जड़ पकड़ लेता वापिस से। अगर हम जड़े ऊपर रखेंगे तो वो पुनः जड़ नहीं पकड़ेगा, सबसे पहले जड़ सूख जाएगी उसके बाद वो वापिस से पौधा नहीं बन पाएगा।
0: बिल्कुल।
1: तो इसका हम ध्यान रखें और ये अतिरिक्त खाद का भी काम करेगी और अतिरिक्त जो है फसल को हमारा जो है जल बचत का भी काम करेगी। इसके साथ ही हमको जो खाद की जो बात करी है आपने तो अच्छा सा हमको सड़ा हुआ गोबर का खाद है हमको जो है 2 से 3 बार इन फसलों को बीच बीच में जो है 1 महीने के अंतराल में इनको देना चाहिए ताकि इनकी पोषण जो है निरंतर बना रहे।
0: बिल्कुल।
1: और दूसरी बात है कि जब फूल बनने की प्रक्रिया हो उस समय थोड़ा ध्यान रखें कि उस समय आप जो है वो खाद नहीं रखें और फल बनने के बाद में आप खाद रखें। और बहुत सारी फसलें जो है जिनके निरंतर फूल और फल बनते रहते हैं वहाँ आप 1 महीने के अंतराल में अच्छा सा सड़ा हुआ खाद रखें और खाद रखने के बाद में वो आपको देखेंगे कि देसी खाद से जो है आपकी सब्जियों की चमक अच्छी होगी।
0: बिल्कुल।
1: और ज्यादा दिन तक चलेगी, सड़ेगी नहीं, ये देसी खाद की सब्जियों के फायदे है।
0: बिल्कुल सर। तो सर जैसा कि आपने कार्यक्रम में बहुत अच्छी तरीके से हमें ये बताया कि बारिश के मौसम में सब्जियों का उत्पादन हमारे किसान भाई बहन कैसे कर सकते हैं और आय का स्रोत अपना कैसे बढ़ा सकते हैं, तो सर अंत में आप श्रोता साथियों को कार्यक्रम के माध्यम से क्या संदेश देना चाहेंगे?
1: श्रोता साथियों को अंत में मैं यही संदेश देना चाहूंगा कि आप रासायनिक खाद का या रासायनिक दवाई का प्रयोग नहीं करके आप देसी खाद और देसी दवाई का उपयोग करें। देसी दवाई में जैसे 10 फरनी है, नीम की पत्तियों का है, नीम का तेल का स्प्रे है, इस तरह का आप करके और इससे काफी मात्रा में जो है आपकी बीमारियां कंट्रोल हो जाती है और अच्छा उत्पादन देती है।
0: बिल्कुल। तो सर आपका धन्यवाद करना चाहूंगी कि आप हमारे कार्यक्रम में जुड़े और आपका कीमती समय आपने हमें दिया।
1: ધન્યવાદ.
0: બેન બોનો જેમ કે હવે આપણે વસમાં સોહનજી જોડે તક હતા ને એણે આપણને ઘણી અશલ તરીકા થકી ઘણા કાની વાતે બતાડી હે. આશા કરો હો કે આ હંગરી વાતે આપને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડા, પણ સાથે પહેલા હમરી લાયક ઓર ગીત ને મોરે પડા સૂટા.

મેન બોનો અણસ્કી થાતી કાર્યક્રમ ખેતીવાડી ટકી પડા સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સૂચવો અમને આલી શકો અમારે અણપતા માતે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હૈ 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે અણ ફોન નંબર માતે અમારો ફોન નંબર હૈ 9460051234 તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટાઈમ માતે એક ના વિષય ની હાતી તારુદી રામ રામ રામ રામ

0: પોષણ ભી પક્કું, બારતેનું ખાવાનું સોડો, બેશી અનાજ થકી નાતું જોડો,
1: મોટું અનાજ અપનાવંગા શરીરને સ્વસ્થ રાખંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: જાગૃતિ બુન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
3: નાના અંજલિ બુન, હું થાગા?
2: અરે જાગૃતિ બુન, આપણી જે નદી હે ઈ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
3: ઓ અંજલિ બુન, એટલે જ મન કા કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
2: હોવે જાગૃતિ બુન, હર બુંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે.
3: હોવે અંજલિ બુન, આપણે ભાઈ બુન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લું નહીં રાખવું, બારિશને પાણીનું સંગ્રહ કરવું, આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢીનું જીવન સફળ થઈ જાગા.
2: હોવે હોવે જાગૃતિ બુન, આપણે ભાઈ બુનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે, હર બુંદનું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
4: જાનતે હો, બેલ્જિયમ યા ગ્રીસ કી કુલ આબાદી ભી ઇતની નહીં હૈ, જિસસે ઝ્યાદા મહિલાએં હમારે દેશ મેં લખપતિ દીદી બની હૈ. 3 કરોડ સે અધિક મહિલાએં લખપતિ દીદી બનકર બની હૈ પરિવાર ઓર દેશ કા આર્થિક આધાર.
5: લખપતિ દીદી બનાને કા યે અભિયાન આને વાલી પીઢીઓ કો સશક્ત કરને કા એક મહા અભિયાન હૈ.
4: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
6: સૂચના એવં જનસંપર્ક વિભાગ રાજસ્થાન સરકાર દ્વારા જનહિત મેં પ્રસારિત.

કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનોને આપની બોન અંજલિનું રામ રામ. કિસાન ભાઈ બોન, આપ સાંભળી રહ્યા છો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સૌનું ગણિમાન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ખેતીવાડી મે. જેમ કે ભાઈ બોનો, અમે અમારા ટાઈમ માટે હાજર થઈ સહ કાર્યક્રમ ખેતીવાડી ને લઈને એક ના વિષય ને હાથે. તો ભાઈ બોનો, આજે અમારી કાર્યક્રમ મેં આપતે કી બાતચીત નો વિષય હૈ કે બારિશ મેં આપણે કઈ કઈ એવી સબ્જી કરો જેન તકી આપણે વધારે આય પ્રાપ્ત કરી શક. તો આણા વિષય માટે કાર્યક્રમ ખેતીવાડી મેં અમારી આપતે કી ઘણા કની વાતે થાયંગા, પણ કાર્યક્રમ શરૂ કરા એને પહેલા આપણે હામરાવી દા ગીત ને મોરે કર આપણી વાતે. તો ભાઈ બોનો, આપ હામરદ રેઝુ આપણું રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માટે.

0: ભાઈ બુનુ ગીત તો આયશો પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈ બુનુ ગીત કે પહેલા આપને વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે બારિશ મેં આપણે કઈ કઈ એવી સબ્જીઓ કર જેનથી આપણે વધારે આય પ્રાપ્ત થા ને આ આપણને હરતે કરવી હે. તો અણા વિષય માટે વાતચીત કરવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી સોહનજી. તો સબથી પહેલા આપણે હામરી લેણાની વાતે મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર
0: સર, આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગ રેડિયો પરિવાર મેં.
1: ધન્યવાદ
0: સર. જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આપ જબ ભી હમારે કાર્યક્રમ સે જુડતે હૈ તો ખેતી સે જુડી વિશેષ જાણકારી આપ હમારે કિસાન ભાઈ બહેનો કો દેતે હૈ. તો આજ કાર્યક્રમ મેં હમારી આપસે બાતચીત કા વિષય હૈ કે બારિશ કે મોસમ મેં સબ્જી ઉત્પાદન સે અતિરિક્ત આય હમારે કિસાન ભાઈ બહેન કૈસે પ્રાપ્ત કરે. ક્યોંકિ હમ દેખતે હૈ કે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ ઉનકી જો ખેતી હોતી હૈ વો વર્ષા આધારિત હોતી હૈ. એસે મેં થોડી સી સાવધાની રખ કર વો અગર કાર્ય યોજના બનાયેંગે ઓર અતિરિક્ત આય કી કોશિશ કરેંગે તો કઈ એસે અવસર હૈ જો ઉને લાભ પહોંચા સકતે હૈ ઓર એસે મેં સબ્જી કા ઉત્પાદન કરના ઉનકે લિયે એક બહેતર આમદની કા સ્ત્રોત સાબિત હો સકતા હૈ. તો સર આપ હમે સબસે પહેલે યહી બતાઈએ કે બારિશ કે મોસમ મેં હમારે કિસાન ભાઈ બહેન કોન કોન સી સબ્જિયાં કર સકતે હૈ.
1: નમસ્કાર શ્રોતા સાથીઓ, સબસે પહેલે હમે જો સબ્જી કી ખેતી કરની હૈ તો સબ્જી ખેતી મેં નિરંતર કુછ ન કુછ હમકો કરના પડતા હૈ. હર દિન કુછ ન કુછ ખેત મેં જાકે ઓર વહાં ફસલો મેં શસ્ય ક્રિયાએ હૈ હમારી વો નિરંતર હમકો કરની પડતી હૈ.
0: બિલકુલ.
1: સબસે પહેલે જો ધ્યાન રખને યોગ્ય બાત યે હૈ કે હમ એસી ફસલો કા ચુનાવ કરે સબ્જી કે લિયે જો થોડા પાણી સહન કર સકતી હૈ. ક્યોંકિ બારિશ કે મોસમ મેં અધિકતર હમ દેખતે હૈ કે હમ સબ્જી કી ફસલે તો કર દેતે હૈ લેકિન ફિર વો થોડી સી વર્ષા કે કારણ વો ફસલ જો હૈ થોડે દિનો મેં થો સડને લગતી હૈ યા ઉનકે ઉપર જૈસે ફફૂંદ વાલા પ્રકોપ આને લગતા હૈ, કાલી પડને લગતી હૈ.
0: જી જી.
1: તો ઇસ તરહ કી પરેશાનિયાં આતી રહેતી હૈ. તો ઇનકે લિયે હમ હમારા જો સબ્જીઓ કા ચુનાવ કરેં તો એક તો સબસે પહેલે જીતની ભી બેલ વાલી સબ્જીયાં હૈ ઉનકા હમ ચુનાવ કરે વો કાફી અચ્છા ઉત્પાદન વર્ષા કે મોસમ મેં દેતી હૈ.
0: જી જી.
1: જૈસે ઇસમે હમ ગિલ કી, તુરઈ, લોકી, કરેલા ઓર ઇસકે અલાવા જો હમારે કંદ વાલે જો સબ્જીયાં હૈ જૈસે રતાલુ હૈ, ગરાડુ હૈ, ઇનકો હમ કર સકતે હૈ. ઇસકે સાથ હી જો હમારા કદ્દુ હૈ ઉસકો હમ લગા સકતે હૈ. ઠીક હૈ. ઓર બહુ સારી જો સબ્જીયાં હૈ જૈસે કી કોડા હૈ, ટિંડુરી હૈ, વૈસે તો યે જંગલ મેં અપને આપ ઉગને વાલી સબ્જીયાં હૈ લેકિન આજકલ લોગ ઇનકો ભી જો હૈ લગાને લગે હૈ. ઓર જો યે જો ફેલને વાલી સબ્જીયાં હૈ યા બેલ વાલી જો સબ્જીયાં હૈ ઇનકો હમ ચડાને કે લિયે ઉચિત વ્યવસ્થા કરે ઓર સાથ હી હમ હમારે યહાં પર ડાકડી બોલતે હૈ યા કાંટે કી જો કાંટા પાસ મેં રખતે હૈ તાકી યે ઉપર ચઢ સકે ઉસકે ઉપર સારા ઇનકો મિલે. જીતના ઇનકો સારા મિલેગા ઉતના યે ફલ જ્યાદા દેગી, ઉતના જ્યાદા ફેલેગી. ક્યુંકિ એક હવા કા બહોત મહત્વપૂર્ણ ઇસમે ભાગ હૈ. બહોત સી બાર ક્યા હમારી જો ઇતની ફસલ લગી હુઈ રહેતી હૈ, ચારા રહેતા હૈ વર્ષા ઋતુ મેં તો પર્યાપ્ત જો હૈ હવા નહીં મિલ પાતી ઓર જો નમી બની રહેતી હૈ તો બહોત સી બાર ક્યા ફૂલ હૈ વો નમી કે કારણ જો હૈ સડ કે નીચે ગિર જાતે હૈ યા ઉનકે ઉપર જબ બીમારી કા પ્રકોપ આ જાતા નમી કી વજહ સે તો ઉસકો ઉપર ચડા કે રખેંગે ઓર હવા જબ લગેગી તબ ઇનકે ઉપર અતિરિક્ત જો નમી હોગી વો ચલી જાયેગી ઓર વો ફૂલ સે ફલ આસાની સે બન જાયેંગે.
0: બિલકુલ.
1: તો યે એસી ફસલો કી હમકો જો હૈ ચયન કરકે લગાએ. દૂસરા ફસલ લગાતે સમય હમકો બેડ બેડ બનાની ચાહીએ, બેડ મતલબ પાલા બનાના ચાહીએ હે ના, તાકિ જલ નિકાસી કી વ્યવસ્થા જો હૈ નીચે વો જો ભી આપને જહાં સે

નાયન બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવા અમને આલી શકો અમારે અણપતા માટે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હૈ 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હૈ 9460051234 તો ભાઈ બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ની હાથી તારુદી રામ રામ રામ રામ

0: રીનું જીવન સફળ થઈ શકા.
1: હવે હવે જાગૃતિબોન, આપણે ભાઈ બોનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો, ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદનું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
2: દોસ્તો, અગર ચાહો તેજ દિમાગ ઓર સ્વસ્થ જીવન, તો આયરન યુક્ત તત્વો સે ભરપૂર કરે ભોજન. ખૂન મેં આયરન તત્વો કી કમી હોને પર એનિમિયા રોગ હો સકતા હૈ. જલ્દી થકાન હોના, શારીરિક કમજોરી, યાદદાશ્ત મેં કમી, સાંસ ફૂલના, યે સભી એનિમિયા કે હી લક્ષણ હૈ. લક્ષણ મહેસૂસ હોને પર સાથીઓ, અપને નજદીકી રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર મેં એનિમિયા કી નિઃશુલ્ક જાંચ જરૂર કરવાએ. હિમોગ્લોબિન કા સ્તર 7 સે કમ હોના અતિ ગંભીર સ્થિતિ કો દર્શાતા હૈ. એસી સ્થિતિ મેં ચિકિત્સક કો જરૂર દિખાએ ઓર ઉચિત ઉપચાર લે. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.